0: જાવે મને ઘણો આછો લાગે યો સાવણ
1: મને ઘણો પ્યારો લાગે હે યો સાવણ રા ગીત ગાઈ રહી હે કા હોઈ રહ્યો હે
0: અરે રામ રામ કંચન આવ ભાઈ આવ રામ રામ ઓર જીવ રાજી હે
1: બસ રાજી થારો ગીત સુણે ન વરે જીવ રાજી વે ગયો
0: તને તો ઠાઈ હે કે ગીત કા તો મને ઘણો શોખ હે આવે કે નહીં આવે આપણે તો ગુનગુનાતો રહેણો
1: ના ના તું ગીત તો અચ્છો ગાવે મન તો પસંદ આયો ગીત થારો
0: તો પહેલી તો આપણા આપણા સગલા શ્રોતા બંધુ કો સ્વાગત કરા હા ગાવરી બાતે કાર્યક્રમ મે સુનતા રહો
1: મુસ્કરાતા રહો
0: રેડિયો મધુબન
1: 107.8 FM
0: આપ સગલા ને ખમ્મા ગણીસા

0: आप सभी रो अभिनंदन है।
1: कंचन तू कह रही कि भाई ये गीत क्यों गा रही। सावन महीनो भाई लागवा वालो है, सावन महीनो।
0: हाँ
1: और सावन महीना का तो ठाट तू जाने ही है।
0: हाँ वो तो है।
1: तो
0: हरियाली री झूम,
1: हाँ, चारों तरफ
0: मतलब
1: हरियाली
0: हरियाली
1: होवे वछान,
0: हरियाली।
1: मारो तो मन अबाणु हरियो भरियो हो गयो है।
0: हाँ सूखो सूखो देखे देखे बोर वो जब में बरसात वरे जब हरियाली हरियाली हैंग जगह
1: हाँ, वो कहवे कि प्रकृति ने देखा जतरे अपनो मन कतरो आनंदित वे जावे।
0: आनंदित वे। सही बात कह रही है। पेड़ पौधा हरा भरा वे, जो पेड़ पौधा सूख जाए उन्होंने एक नवो जीवन मले परो।
1: नयो जीवन मिले पेड़ पौधा ने और आपने उमंग उत्साह मिले।
0: हाँ अपने
1: तो देख, मने सावन महीना की भी याद आ रही कि सावन महीना की आपा पहली भी बाता की दी ही, अबानु भी आपा करा कि भाई सावन महीना में तो मंदिरा में बढ़िया बढ़िया अच्छा अच्छा झूला,
0: झूला झूलीन
1: हाँ
0: भजन
1: झूला
0: कीर्तन
1: चालू हो
0: चालू
1: जावे,
0: वही।
1: भजन कीर्तन
0: हाँ
1: सत्संग फुल वेवे, श्री कृष्ण जी के झूला का श्रृंगार होवे, श्रीनाथ जी का मंदिर चले जाए, ठाकुर जी का हर मंदिर में
0: हाँ ने श्रावण तीस हर त्योहार चालू वे जाए, सबसे
1: चालू हो
0: मोटी
1: जावे।
0: बात तो आए।
1: हाँ, और मने थोड़ी ये बात भी याद आ गई कि देखो ये बारिश का मौसम है, माँ का ये गेम खेलता एक खेल बचपन में जिन्हें हग्गो कहता
0: हाँ मने याद आ गयो।
1: है ना, तो वे
0: हाँ
1: बरसात के मौसम में ही खेल सकता, जट गिली
0: हाँ
1: मिट्टी वेती वंटे भी
0: गीली
1: खेल
0: मिट्टा।
1: सकता, कि
0: हाँ
1: वे एक लोखन को सलिया जैसे हुए वे भले मोटी खिल्ली समझ ले
0: हाँ
1: वैसे सलियो ले लेता
0: हाँ
1: और
0: पसे निशानों
1: हाँ
0: लगाता।
1: पछे जैसे आके भले दो भी खेल सका 10 भी खेल सका,
0: हाँ
1: तो बच्चे कहता भाई अतरी दूरी पे मार नो वटे
0: हाँ
1: गिलो वटे मार, तो आपा ने दूरी बताता 10 कदम दूर 15 कदम दूर, वो खिल्ली ने फेंकता हो निशान साधन,
0: हाँ
1: अगर वह धरती में गच जाती
0: हाँ
1: तो आप जीत गया
0: जीत
1: और वह
0: गया
1: पड़ जाती
0: तो आउट हो
1: तो
0: गया।
1: आउट हो गया, बच्चा
0: हाँ
1: दूसरा को नंबर
0: नंबर ना गीली मिट्टी में तो निशान हो तो लागवा रो
1: लाग जावे। पर
0: इसे।
1: कतरी बार कई का आपा निशानो डालती टाइम पे चूक गया तो
0: हाँ
1: आड़ी पड़ गई खिल्ली, तो पचवा क्या जाए,
0: हाँ बातों बात सही है था।
1: तो वह रह जाते। तो वे खेल याद आ गया कि आजकल तो ये टाबर के सब खेल बंद वे गया।
0: सब मोबाइल
1: हाँ
0: स्मार्टफोन रे वजह थी सब बंद वे गया। मैं बच्चा टावर बारे खेले ही कोनी ने। आप तो देख बारे इस पूरा दिन खेलता रहता स्कूल रो, बस तो फेंकियो नहीं इन खेल बारी
1: हाँ
0: मस्ती।
1: बिल्कुल, सब बच्चा बच्ची बाने जोर जोर चिल्लाता जाता खेल
0: तन
1: बार
0: याद है
1: जाता।
0: सितोलिया
1: अरे
0: मोरे,
1: सीतोलिया तो घना खेलता भाई, याद
0: कतरो अच्छो
1: आवे
0: गेम तो वो।
1: बहुत बढ़िया गेम, आज
0: हाँ
1: भी यू लागे खेला।
0: हाँ बोलती एक दूसरा मारता पत्थर गिरावता जमावता, कतरो अच्छो याद आवे जरे के पहला रो समय खूब अच्छो तो।
1: 7 पत्थर वेता भली तो चौरस भली गोल,
0: हाँ
1: सबों बड़ो पचे भी कहो छोटो
0: छोटो
1: पचे
0: भी
1: भी कहो
0: कुछ
1: छोटो,
0: छोटो।
1: एक दूसरा
0: हाँ
1: का ऊपर जमा था
0: सही है टीम
1: पचे।
0: बनाता
1: हाँ
0: आ
1: टीम
0: नी टीम
1: बनाता,
0: बनाया आ टीम वन
1: हाँ
0: साइड।
1: पचे
0: हाँ
1: बोलू मारता वे पत्थर पड़ गया तो भाग जाता
0: भाग
1: आपा
0: जाता।
1: वे
0: जो
1: बोलने।
0: जमावा तो बॉल
1: हाँ
0: बॉल
1: अगर
0: मारता।
1: जो जमावा आता जैसा बोल दूर पर हो गयो तो फटाफट आपा जमा लेता,
0: हाँ
1: और बोल जो पास में है तो चेटी भाग जाता,
0: छेड़ी भाग
1: वे
0: जाता
1: आपने बोल मारता ना आपने टच नहीं वे तो वे लेवा जाता जितने आपा पत्थर ने
0: मैं
1: जमा
0: जमा
1: देता
0: देता ना ऊपर जीत जाता।
1: जीत जाता।
0: हाँ बहुत अच्छा
1: तो
0: गेम तो।
1: आज भी एडी इच्छा होवे कि एडा गेम आपा खेला, पर
0: हाँ
1: अबे आपा कठे जावा, बालक के अत्रो खुलो मैदान है ये नहीं खेल सक रहे, और अबे आपा आनी उम्र में खेला तो सब हंसे।
0: हंसे
1: पर मैं तो यही कहूँ कंचन के खेलवा की और पटवा
0: कोई
1: की कोई
0: कोई
1: उम्र
0: उम्र
1: कोनी
0: नहीं
1: होवे,
0: होती। सही बात है
1: पर सब आपको ग्रुप होना चाहिए।
0: ग्रुप पेण अपरे सामेरा मनक वे तो ओपे खेलो ही खराम, बच्चों आते ओपे कीकन खेलो तो शर्म आवे।
1: बच्चा का साथ में तो अच्छो कोनी लागे।
0: पर रतन मु तो खेलो मो बारिश गाम गई बच्चा बच्चा ने देखिया हमें ओपरो घर है ओपन कान नहीं शर्म आवे। ओपरे इस बच्चा खेलता था खो खो
1: हाँ
0: खेलता था वे हारवा लागा मु उन टीम में घुस गई नोन जीता दीदा।
1: अरे वाह वाह वाह भाई, तो तू तो होश जीता दीदा, तो तन तो
0: हाँ
1: बचपन याद आ गयो होई।
0: बचपन याद आ गयो ना आवा तन वास्ते याद आई मने के थे कयो ने के हमें शर्म आवे तो खेलवारी कोई उम्र नहीं बहती।
1: नहीं यह सही बात है, पर तू क्यों ना कि भैया हर की कई साथ में नहीं खेल सका,
0: हाँ वो तो
1: अपनो
0: है
1: गांव अपना टाबर वाह बात अलग
0: वाह
1: है।
0: बात अलग है पर बारे कटे जाओ तो थोड़ो सोचना पड़े
1: हाँ
0: पे नहीं खेल सकता।
1: क्योंकि खो खो एड़ो गेम है कि मैं आपने दौड़नो पड़े और
0: हाँ
1: आखी नीचे टीम बैठी रहे,
0: हाँ
1: पचे वाने गोल गोल आपने राउंड मार मार
0: राउंड
1: कटे किने
0: मान
1: आपने करना
0: सही
1: बटे
0: बात
1: बैठनो,
0: है। हाँ
1: એમાં કમ સે કમ 10-11 જણા હોય તો મજો
0: આવે, જ્યાદા સંખ્યા હોય તો,
1: જ્યાદા સંખ્યા હોય તો મજો આવે. ઓર કોઈ કોઈ ગેમ એડા હે જો એમાં આપા દો દો ભી ખેલ સકે, જેસે બેડમિન્ટન.
0: બેડમિન્ટન
1: યે આજ ભી ખેલા તો કોઈ શરમ કો નહીં.
0: ને બેડમિન્ટન તો થન વાત કહો, અમે બરસાદ મે ખેલવા રો ઓર મજો આવે,
1: મજા આવે,
0: મિટ્ટી એકદમ જમે પરી. ને બેડમિન્ટન ખેલો ને ને વરસાદ વહેતી વહે તો ઓર ભી મજો આવે.
1: ઓર મે દો ભી ખેલ સકા,
0: દો ભી ખેલ સકા.
1: ટેબલ ટેનિસ હે, બેડમિન્ટન હે, યે આપા દો ભી ખેલ સકા. ઓર ટેબલ ટેનિસ મે તો ઘણા સિસ્ટમ હે, ટેબલ વગેરા સબ છાવે, પર બેડમિન્ટન મે કઈ સિસ્ટમ નહીં હે. આપણે જરૂરી કોને નેટ બંધી શકી વે તો આપા ખેલ સકા,
0: દો યું ભી ખેલ સકો. મે તો થન ટાયર થન લાઈન ખોચીન ખેલો, લાઈન બાઉન્ડરી બના દો, અન પાલમ પડે તો થારી, અન પોલમ પડે તો મારી, વાજી.
1: તો યે તો આજ ભી ચાલુ હે, પર એડા એડા ગેમ હે જો ભલે સ્કૂલ મે નહીં ચાલતા, પર આપા ખેલ ખેલન આનંદ લેતા,
0: આનંદ લેતા,
1: જસન હગો કયો, જસન સિતોલિયા. ઓર ખબર હે આપા મોસમ ભાઈ મોસમ ભી ખેલતા,
0: મોસમ ભાઈ ખેલતા, ઓય ગેમ બહોત પુરાણો હે.
1: સહી હે, આમને સામને દો જણા ખડા
0: લાઈન બનાતા, નીચે વેન નીચે વેન નીકળતા,
1: હાથ પકડ અને પછી પૂરી ટીમ લાઈન બના નીચે નીકળતા,
0: એક પકડ લીધા,
1: જો નીકળ ગયા, જો નીકળ ગયા, જો પકડા ગયા, જો
0: પકડા ગયા. હા, ખૂબ અચ્છા અચ્છા ગેમ તા પહેલા. અમે તો બચ્ચા એ ગેમ ખેલતા હી નહીં હે, હમ તો પૂરા દન ફોન લઈને બેઠા રહે, બહાર હી તો નહીં નીકળતા, કા ખેલે.
1: તો વાત આપણે આની વજે હું કર રહ્યા કે જો આજ કા બચ્ચા મોબાઈલ માં લાગ્યા સકા હે, યે પુરાણા ગેમ અગર યે ભી ખેલે તો યાને ભી મજો આવે,
0: મજો આવે. સહી બાત હે.
1: દેખો ભાઈ, ગેમ ખેલો શારીરિક વિકાસ વેવે, માનસિક વિકાસ વેવે, ઓર આપણા મન પ્રફુલ્લિત રહેવે,
0: પ્રફુલ્લિત રહેવે. સહી બાત કહે રહી હે રતન. પર અમે કા કરો, બચ્ચો ને કી કણ સમજાવું, ફોન લ્યો અને આત્માઈતી તો ચિલ્લાવા લાગે, થે તો દેખ્યું છે.
1: વો સહી હે, પર હવે કઈક તો કરનો પડી ને. વો વો કહેવાય 10 બાર બોલા, 100 બાર બોલા, કટેક તો તીર લાગી,
0: કટેક તો તીર લાગી. સહી બાત કહે રહી. પર
1: હવે દેખો, મોબાઈલ માં કઈ શારીરિક વિકાસ રૂક જાવે, માનસિક વિકાસ રૂક જાવે, કઈ દર્દ ભર્યા સીન વે તો ઓર મન ઉદાસ હો જાવે,
0: ઉદાસ હો જાવે.
1: ઓર આજકાલ તો દેખ ભાઈ કંચન, મેં તને કઈ કહું, મેં એક જગ્યા પે ઘી હી જટે બચ્ચા, વહાં કે 3 બચ્ચા હા, 3 મોબાઈલ લઈને બેઠા, ઠીક હે. હવે એક બચ્ચો જો 5 સાલ કો, વોશરૂમ જાણો ભી કે, તો ભી કે મમ્મી ને કહે રે, મમ્મી સુસુ કરનો હે, મમ્મી સુસુ કરનો થુ ચાલ. ઓર દિન કો ટાઈમ હે, બાથરૂમ વો રહ્યો સામને દીખ રહ્યો, તો ભી કે માં ડાંટ રહી, વો રહ્યો બાથરૂમ ચલે જા થુ, મેં તો નહીં આવું. ઓરે મમ્મી ડર લાગે, મમ્મી ડર લાગે, ક્યુંકી આજકાલ એ કઈ મોબાઈલ મેં ભી ભૂત કાન કઈ કઈ દેખે
0: ને. તું સચ કહે રહી રતન, મેં બચ્ચો ને દેખું, યુ સર્ચ મારે ભૂત કે વાલી વિડીયો દેખાઓ, તો વે ભૂત વાલી વિડીયો દેખે ને પછી ડરે.
1: હા પછી ડરે. અમે કહું કઈ ફાયદો હોય,
0: કોઈ ફાયદો નહીં.
1: હવે એ ટાબર ને ક્યાં સમજાવવા, જો મને ભી ઠાની પડ રહી. પર મેં તો યુ કહું, એક દિન રોવે, 2 દિન રોવે, 1 દિન રોટિયા નહીં ખાવે, 2 દિન રોટિયા નહીં ખાવે, મત ખાઓ, કઈ નહીં બિગડે. પર યાને ફોન દેણો જ નહીં,
0: નહીં દેણો,
1: કે ભાઈ નહીં મિલે ફોન. અરે 5 સાલ કા બચ્ચા ડરવો કઈ હોવે, વો ભી નહીં આવે. પેલી આતો કઈ બતા,
0: પેલા બચ્ચા લાઈટો વગર જ રહેતા.
1: હા,
0: લાઈટ કટે થી પહેલા
1: કટે કટે ઘૂમ ઘૂમ અકેલા ઈ આ જાતા, ઓર આજ એક બાથરૂમ માં જાતા બચ્ચા ને ડર લાગ
0: લાગે. સહી બાત કહે રહી.
1: તો કઈ વિકાસ હો.
0: ઓર રતન, આ ચીજ તો મેં ભી ખૂબ બચ્ચો રે દેખી, કે અતરા અતરા બચ્ચા આજકાલ એન ગલી થી વન ગલી જાને હી ઉણન ભી આવે, એક રૂમ થી બીજા રૂમ મે જાતા હી ડર લાગે.
1: હા,
0: અંધેરા મે નહીં જાય.
1: અરે કેરો, હોલ મે બેઠા સકાય, જનરલ બાથરૂમ હે, પાસ મે હી હે, 2 કદમ જાણો
0: તો હી ડર લાગે.
1: વો બચ્ચા ને ડર લાગ્યો, આખિરકાર માં ને જાનવીને સુસુ કરાણો પડ્યો.
0: સહી બાત કહે રહી. તું તો 5 સાલ કા, મેં તો 10-10 સાલ કા બચ્ચા ને દેખ્યા હે, જો ડરે, લાઈટ ચાલુ કરે, માં બાપ બારે ઉભા રહે તો વોશરૂમ કરવા.
1: હા હા,
0: ડર તો હે.
1: આજ કા બાળક કે એડી હાલત હે, તો થોડો વિચાર તો આવી હે ને, કે દેશ કા ભવિષ્ય,
0: ભવિષ્ય હે. સહી બાત કહે રહી હે.
1: દેશ કા ભવિષ્ય કે આજ વર્તમાન મે યા હાલત હે, તો વે કઈ બની આગે જાન. આની વાસ્તે જરૂરી હે બાળક પુ મોબાઈલ છુડાવો. ઓર યે જો ખેલવા કો શોખ હે તો આપ ખેલો, એડા એડા ગેમ ખેલો.
0: હા, વણ બાત ને માં બાપ ને થોડો બચ્ચો ને કહેણો જોઈએ, ક્યુંકી વે તો પુરાણા હે, વણે તો ગેમ ખેલ્યોડા હે, તો વણો ને કહેણો જોઈએ, બચ્ચો બારે જાઓ, ગેમ ખેલો, બારે ખેલવારા અચ્છા અચ્છા ગેમ હે. હા, આજ રો ટાઈમ થોડો એડો હે કે માં બાપ બચ્ચો ને બારે મેલતા હી દરપ લાગે વણો, પર ફોન મત દો.
1: હા,
0: ફોન દેણો કોઈ સુજાવ નહીં,
1: ફોન દેવા તો ઘર મે ઉછલ કૂદકારી તો સહી.
0: હા, પર માં બાપ ઈ કેડાવે, થોડે દર રોવે તો કે હા શાંત વઈ, તો ફોન પાછો પકડાવે.
1: ઓ તો યુ વે ગયો કે ભાઈ આગે શાંતિ મળી મને, તો મેં આરામ કર સકું.
0: હા, સહી વાત કહે રહી હે તું.
1: લે લે તું ફોન
0: યુઝ કરે.
1: પર વા ભાઈ કંચન, ચાલો આપા थोड़ा एक अच्छो गीत भी सुना ला और मैं मस्त घर में गरम नाश्तो बना लई हूँ।
0: अच्छा
1: हाँ, जो नाश्तो कर पाछा अपना श्रोता बंधु रूबरू वेवा।
0: ठीक है,
1: तो सुनता रहो
0: मुस्कुराता रहो
1: रेडियो मधुबन
0: 107.8 FM।
2: अरे थारी कंचन सी का यारो भरोसो, कौन लोभी जीवड़ी ला, कौन पापी जीवड़ी ला।